પછી પની મશમા બુઈ દે લવંગુ એ પની મશમા બુઈ દે લવંગુ ચરતા દા પીગલુ અતણુ ને શિવી દીના પની મશમા બુઈ દે લવંગુ ચરતા દા પીગલુ અતણુ ને શિવી દીના આવો બ્યા દે લંદુ લવંગુ બુઈ દી એ બ્યા દે લંદુ લવંગુ બુઈ દી યા કમી પીગલી પસલ ગો જડલી દીના ઓર સામે દે યાર પગે કે વાખલા સામે તૈયાર પગે કે વાખલા હું મરગી સવાલ દર તક હું બિયા રહે હું સામે તૈયાર પગે કે વાખલા મરગી સવાલ દર તક હું બિયા રહે હું ઓ ખુદે મે દિસા પગે કે મડકી એ ખુદે મે દિસા પગે કે મડકી ચેલા સખમી મે સમવે ઓખ કે દિઝિના ઓ પાસ પા મુરશી કે ફરિયાદ ખીશી એ પાસ પા મુરશી કે ફરિયાદ ખીશી યાર અંજુરાન દી યા મયન બિલશવી દિના પાસ પ મુરચી કે ફરિયાદ ખીજી યાર અંજુરાન દી યા મયન બિલશવી દિના ઓ પખ બવલી કલી રોગલા એ પખ બવલી કલી રોગલા ખુદાયા નારે વક કે ગલે તેરા શના એ પખ બવલી કલી રોગલા ખુદાયા નારે વક કે ગલે તેરા શના ઓ ફઝાન મયન ખલક ઉદદી એ ફઝાન મયન ખલક ઉદદી ઓ પબલ મયન ખલક ઉતા ને વરસી ખુબન اے پزان مین خلق ود دی پول مین خلق تا نه ورځ مو خوب نه او لم مین نه خوب کا اے یا مین نه خوب کا خدای مین کړي بیا بن تر ځ خوب نه او ور کې د سار مرشي تمسا اے ور کې د سار مرشي تمسا او د سار مرشي د قبر جن خلق وینا او ور کې ا مرشي کې د غاګ ورک شم اے ور کې ا مرشي کې د غاګ ورک شم ګمان مې کیږي په کرو رکړې مینا اور کیا مرشی کی دغاگ ورکشا گمان میں کیشی پکرو رکھڑے میں اور خیلاڑ مسافر شا پوری جامع سری کوی اور یادوینا او خلقو اختر تخویان دی بوتلی اے خلقو اختر تخویان دی بوتلی بیرون اخویان دی دروازو کے ناس دی دینا او زمان سلور ورون شالونا ازما سلور ورونه شالونه که سر تور پکې ز پټه وایم او د جانان دیدن تزم او ورور خمشتا به ورور نه جانان دیدن تزم ورور خمشتا به ورور نه او د مزګر په چکر تللې رو بشینه ورور خمشتا به ورور نه د مزګر په چکر تللې رو بشینه بیا جانان مینا ټو کورونا خیر خورن لری خیر دے هیڅ خبر نه دا کورونا خورن لری خیر دے هیڅ خبر نه دا کورونا خورن لری خیر دے هیڅ خبر نه دا دا ډیره سخت شي چې ګڼې خویان دی ورور نه لری کورونا خورن لری خیر دے هیڅ خبر نه شتا دا ډیره سخت شي چې ګڼې خویان دی ورور نه لری او زه دا بیوسی جنې دی خبر ډیر خفکړم ز د بیوسه جنې د خبرې ډېر خفکړم سور زکیږي چې زمونږ غره اور نه لری سي کورونه خیر خور نه لری خیر د هیڅ خبره نه ده کورونه خور نه لری خیر د هیڅ خبره نه ده دا ډېر سخت شي چې ګڼې خویان دي ورور نه لری او ز د بیوسه جنې د خبرې ډېر